0: કાર્યક્રમ ખેતીવાડી અમરવારા હંગ્ર ભાઈ બુનોની આપની ભૂન અંજલિ
1: અને કલ્યાણ કાકાનું
0: રામ રામ રામ રામ. ભાઈ બુનો આપ સાંભળી રહ્યો હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. ને આપ સબનું સ્વાગત કરો હો અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મે.
1: અંજલિભાઈજી, આજે એક વખત ફેર આપણે રામ રામ કરવું પડે હંગ્ર ભાઈ બુનોને, કેમ કે આપણે ખબર હોય કે આજે આપણે વાગડનો, એમ કહી શકાય કે આપણી જે સંસ્કૃતિ છે
0: હવે
1: એની સંસ્કૃતિ નો પહેલો ઉવો છે દિવાસો.
0: હવે
1: જેને આપણે હરિયાલી માં વસ્યા ભી કહો તો દિવાસો એમ કે પહેલો એવો દિવાસો ને પછી બીજો રાખડી એમ કે મંગલ કામ હે આપણે ઈ સબ આ દિવાસા થકી આપણે શરૂ કરો.
0: હવે હવે
1: ને આજના આણા તહેવાર નું આપણા જીવન માં આપણી સંસ્કૃતિ માં ને ખાસ કરીને કિસાન ભાઈ ને જીવન માં તો ઘણું મહત્વ હે.
0: હવે હવે
1: કેમ કે ભાઈજી વ્રત તહેવાર ની વાત તો આપણે કરો છો, પણ મેને હાથે હાથે આપણે આગળ જો વાત કરો તો કાલ થી આપણા સામાન લાગેગા. તો ભાઈઓ બનો ને અંજલિભાઈજી, આપણે જયારે દિવાસા ની વાત કરો, હરિયાળી અમાવસ્યા ની વાત કરો, તો આ ખાલી એક તહેવાર યા વ્રત ની વાત નહીં હે. આ અમારી મિટ્ટી, અમારું પાણી, અમારે જંગલ ને બચાવવાનો એક સામૂહિક સંકલ્પ ભી કહેવા હે. અમારે સંસ્કૃતિ માં એમ કહી કે જન જલ જંગલ જમીન જાનવર આ સબ પ્રકૃતિ થી પ્રેમ કરોગા ને પ્રકૃતિ ને આપણે સંભાળીને રાખંગા તો એ આપણે બદલે સબથી મોટી સંપત્તિ કહેવાય હે.
0: હવે
1: ને એમ બી કહે કે આજે ભગવાન શિવ અને પાર્વતી ની કૃપા હંગ્ર માતે બની રહે ને અમારી ધરતી માતા હે જે હંમેશા હરીભરી રહે, મતલબ જમી માતા ની જે ઉણની હે એ હંમેશા લીલી લીલી રહે, હરિયાળી રહેગા, હરિયાળી રહેગા તેનાથી ખુશાલી આવેગા, સમૃદ્ધિ આવેગા, ને જલ જંગલ ને જમીન આ સુરક્ષિત રહેગા તો મનુષ્યનો અસ્તિત્વ ને અમારી સંસ્કૃતિ ભી
0: બની ટકી રહેગા.
1: બિલકુલ બિલકુલ.
0: હવે કલ્યાણ કાકા, તો જેમ કે આજે આપણે કાર્યક્રમ માં ભાઈ બોનો તકી દિવાસા ને લઈને ઘણા કાની વાત કરંગા, પણ કાર્યક્રમ ની શરૂઆત માં આપણે ભાઈ બોનો ને આપણે હામરાવી દા ગીત ને મોરે કર આપણી

0: કલ્યાણ કાકા, ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરો હો આપણે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં.
1: બિલકુલ, લાખ રૂપિયાની વાત કરી અને આપણે અંજલિભાઈજી યાદ કરો તો આપણા બચપનમાં બી આપણને આ દિવાસાની ઘણી ખુશી રહેતી હતી.
0: હવે
1: કેમ કે દિવાસાને દાડે ખબર હતી આપને કે ઘેરે ઘેરે માલપુઆ બનતા હતા, ખીર બનતી હતી. નાના નાના સોરો નું જુએ ઘરમાં કઈક મોટું ખાવાનું થઈ જાય તો બહુ બઢિયા વાત
0: હે.
1: આના દાડે ખાસ કરીને આપણે પિતૃને ભોગ બી લગાડી. આપણે સનાતન સંસ્કૃતિમાં આપણે જે પિતૃની વાત કરો તો પિતૃને ભોગ લગાડી, આજના દાડે હંગરી બેન ને બેટીએ મળી ને ગામના જે જૂના વડલાના પેડ હે, પીપળ નો પેડ હે, એની પૂજા બી કરી. એને સાથે સાથે આપણે દેખાતો એના રોકડા માટે ઉત્તર નો ધાગો લપેટી ને કઈ પ્રકારની ઈ આપણે આકડીએ લી. ઘણા વખત ભાઈ લોક કહે કે આ શબ્દ અંધવિશ્વાસ કહેવાય હે, પણ આ અંધવિશ્વાસ નહીં હે. અંજલિભાઈજી, અમારા જે પુરખા હતા એ ઘણા સમજદાર હતા, અમારા વડાઉઆ હતા એ જાણતા હતા કે અગર આના રોકડા ને આપણે ભગવાન ના રૂપ ને માનંગા તો આ મનક તો ક્યારનો એને કાપી કપાવીને ઠેકાણે કરી દેગા. તો પેડ ને પ્રકૃતિ પૂજવાનો સૌથી મોટો મતલબ છે કે આગળ રોકડો પૂજંગા તો પ્રકૃતિ સુરક્ષિત રહેગા. ને એનાથી આજકાલ વિજ્ઞાન બી કહી રહ્યું હોય કે પેપરો ને વડલો આ બે એવા રોકડો હે જે સૌથી વધારે ઓક્સિજન આલે આપણને. તો આના પછાડી એ વાત આવે ભાઈજી કે અમારા જે પૂર્વજ હતા એના આપણી આસ્થા ને પર્યાવરણ થી કેટલું જોડીને રાખ્યું હતું. કેમ કે અગર સબ અગર આના ભગવાન અને રોકડા ને ભગવાન માના આપણે તો મને વિચાર કરે કે ભાઈ ના આના રોકડા ને મને કુવાડી મારતે મને થોડો વિચાર કરે. પછી ફેર દેખો તો આપણે દેખો કે હા સવારો કે બપોર હું તો ગામના જે સોરા રે એના સોરા માટે લીમડા રે, આપણે જાણો છો લીમડા રે કે
0: નહીં,
1: ભજન સાંભળ્યું હોય કે સાવન કે ઝૂલે પડે તો હંગરી બાઈએ ને સૂર્ય મળીને પછી ઝૂલા જુએ ને અલગ અલગ પ્રકારના ગીતો બી ગાય ભાઈજી આજના દાડે. હા, કે પ્રકૃતિ ને હાથે મળી ને આપણે એની પૂજા કરો હરીભરી, કેમ કે આજથી હરિયાળી શરૂ થઈ ગઈ.
0: આપે કીધું કે આના દાડે આપણે ઘરમાં માલપુઆ ખીર ની નવા નવા પકવાન બને હે, ને આપણે જે સૂર હે એ આજને દાડે થકી ખુશી મનાવવું બી શરૂ કરી દે હે. કેમ કે આને બાદ આપણે દેખો હો કે આપણે રાખડી આવેગા, જન્માષ્ટમી આવેગા, એટલે કહી શકો કે લગાતાર આપણે હર મહિને વાર ત્યોહાર આવીંગા સાવીંગા. ને આ જે વાર ત્યોહાર હે એ આપણને એકા બીજા તકી જોડે હે, આપણા જે રિશ્તા હે એનાને મજબૂત કરે હે, ને આપણા જે સામાજિક સંબંધ હે એને હોજે બનાવીને રાખવામાં ભી મદદ કરે હે.
1: બિલકુલ ભાઈજી, તો અગર એની મોરે વાત કરે આ તો ધર્મ ક્રમ ની વાત કરી ને આસ્થા ની વાત કરી કે અમારે બુજુર્ગ આસ્થા થકી જોડીને પ્રકૃતિ ની રક્ષા ની વાત કરીએ, પણ આનું વૈજ્ઞાનિક મહત્વ ભી ઘણું હે. આજકાલના નવા અવસરના સોરા અગર વિચાર કરે વૈજ્ઞાનિક ની વાત એ વાત તો કરો આપણે, પણ મારો વિચાર થઈ રહ્યો હોય કે આ તહેવારનો દાડો એક બઢિયા સુ એક અધું ગીત ફેર હમરાવો આપ, પછી મોરી વાત કરો આપણે.
0: હવે તો ભાઈ બોનો હમરા ગીત આપણે તો કર્યા છું વાગડ રેડિયો 90.8 FM માટે કાર્યક્રમ ખેતીવાડી મેં.

0: કે ભાઈજી ગીતને પૂરતું હું આપને બતાડવું ચાહું હું કે કિસાન ભાઈ બહેનોને ખાસ કરીને આપણી જે ખરીફની ફસલે હે જેનામાં મકી હે બાજરો હે જ્વાર હે એની પૂરી બોઈ તો થઈ ગઈ હે
1: હવે
0: શારીયાળી ખેતર આપણને લીલસ લીલે દેખાઈ રહી ને એમ કહે કે આના ટેમ માટે આ ધરતી મેં જે નમી રહે ને એ સૌથી વધારે રહે
1: હવે
0: એટલે એમ કહે કે આના ટેમ માટે વૈજ્ઞાનિક લોક ભી એમ કહે કે અગર નવું પોદું લગાડો આપણે તો એ પોદું પૂરે વર રહી શકે
1: હવે
0: બીજા તમે કાર્ય પોદો લગાડો તેને ગેરંટી નહીં કે પૂરે વર રહે કે નહીં રહે વરે કે નહીં વરે પણ આના દાડા મેં જીવિત રહી શકે. ને બીજી વાત એ કે આપણે એક વાત યાદ રાખવું કે આજને દાડે એક પોદો લગાડો તો હો યજ્ઞ કરવાને બરાબર હે. આપણે કહી રહ્યા હતા ને એક પોદો લગાડો કે હો તમે હવન કરો એનું બડું આપણને મહત્વ હે. ને બીજી વાત કે આ રોકડો લગાડવાથી પ્રકૃતિને સુરક્ષા કરવાથી કે કુવે વાવડીએ જે હુકાઈ જાય એના સબનું એક જ કારણ હે કે અમારે જંગલ ને અમે કાપી નાખીએ કંક્રીટના જંગલ બનાવી દીધે. તો અગર આપણે આપણે ખેતી બસાવવી હે આપણું અસ્તિત્વ બસાવવું હે તો ભાઈજી આપણને અધિક થકી અધિક પ્રકૃતિની રક્ષા કરવી પડેગા.
1: હવે કલ્યાણ કાકા
0: ને પ્રકૃતિની રક્ષા કરવાનો સૌથી મોટો ઉપાય એ કે રોકડો લગાડો અધિક થકી અધિક.
1: હવે કલ્યાણ કાકા જેમ કે આપી કીધું આપણને વધારે થકી વધારે રોકડા લગાડવા હે, આપણે કહી શકો કે આપણને રોકડા લગાડવાની જિમ્મેદારી નથી લેવી, આપણને એક પેડ ને મોટું કરવાની જિમ્મેદારી લેવી હે. કેમ કે ઘણા જ મનક હે એ પોધો લગાડી તે દે હે પણ એની દેખરેખ કોણ કરી રહ્યું હે, પાણી કોણ આલી રહ્યું હે, ખાદ કોણ આલી રહ્યું હે એ હંગરી વાતાની જાણકારી નથી રાખતા. એવા મેં આપણે દેખો હ કે લગાડ્યું તો આપણું જે પોધું હે જેમ કે આપે કીધું વરે ને વરે એવી ચીજે આપણને દેખવી હોંગા. કેમ કે એ પોધું જે વખત વરેગા તો જ આપણને એ લાભ પુગાડી શકેગા. એની સાથે આપણે દેખો હો કે આપણે જે વાગડ ક્ષેત્ર હે આ આપણે દેખો હો કે આ જે દિવાસને દાડે ઘણા જે મન કહે જેને ઘર મેં કોઈ મરી ગયો હો તો એ બેવા બી જાયંગા આવેગા સાટા પડી રહે તો ઘણા કાની વાતોનું ધ્યાન રાખવું હે. તો એને બારામાં આપનું આપણા ભાઈ બહેનોને શું કહેવું હે?
0: બિલકુલ લાખ રૂપિયાની વાત કરી હું વાત કરવા સારો હતો ભાઈજી કે સબથી મોટી વાત આજે પહેલો ઉવો હે આજે હોક ભગાવવાનો મોટો દાડો હે.
1: હવે
0: આપણે હું થાકા કે જેને ઘરમાં પાછલા દાડામાં પેલી દિવાસે થકી આણા દિવાસાને બેસે કે નહીં ઘરમાં કોઈ મોત થયું મરણ થયું હોય તો એને ઘરે જવાનું હે. એને કહેવાનું કે ભાઈ દેખો હવે આ જીવન તો હે આવું છું બની શકું રે જન્મ મરણ ને પરણ તો કે હાથમાં રહેતો હે ને.
1: હવે
0: પણ હવે એના મનુષ્યની કમી તો કોઈ પૂરું નહીં કરી શકતું હે પણ એની ભૂલી ભૂલાવીને એની જે તાજી વાતે હે યાદ રાખો ને એના જે કામ અધુ નહીં પૂરો કરવું હે ને આપણે આના જીવનને અગાડી મોરે વધારવું.
1: હવે
0: ઘર પૂરો ગામ વાળા મળીને એના ગામ મેં એના ઘર મેં જાય સબ મળી તો એના ભાઈ ને ભી ઠીક લાગે કે ભાઈ તહેવાર ને દાડે જે હસી ખુશી નો દાડો હોય એના દાડા એ હોક પારીને નહીં ભાઈ રે.
1: હવે
0: બીજી ભાઈજી એક વાત થી કહી કે આજકાલ હરિયાળી અમાવસ્યાના મેળા ભી લાગે ઘણા ભાઈ અને બોનો બિલકુલ હુજુમ ટોળા ટોળા મેરામે જાય. હવે મેરામે જાય ભાઈજી તો મેરા તો લાગવા જોઈએ પણ મારે એક વાત ઓર કેવી હે કે આ કુદરતની પ્રકૃતિની રક્ષા ખાલી રોકડા લગાડવાથી કે થાકા.
1: હવે હવે
0: એના હાથે ઘણી વાતે ધ્યાન રાખવી પડેગા. આજકાલ આપણા મેરા ઘરમાં જાય તો ખાવા પીવાની ચીજ હે પાણી પીવાનું હે અમને તેમનું આજે હર ચીજ પ્લાસ્ટિકની મળી રહી ભાઈજી. અમે કઈ ખ કે કઈ પીએ તો આપણને એક વાત યાદ રાખવાનું હે કે મેળામાં જવું ને ખાવા પીવાની ચીજે પ્લાસ્ટિકની હો તો એને એક ઠેકણે જે કચરાનું સ્થાન રહેવા એ સગી માન લો કોઈ ટોકરી મળી થકી યા કોઈ ડ્રમ મળ્યા થકા તો એક ઠેકણે નાખવાનું આમના તેમના ફેલાવી દેવાના. કેમ કે એક તો ખરાબ બી દેખા ભાઈજી કોશિશ થી કરવાની હે કે પ્લાસ્ટિક જુએ જ ને આપણે નહીં. બીજી વાત કે આપણે કે ભી આમને તમને બહાર જવા મેરા મેં ખરીદારી મેં કરવા જવા તો આપણને એક છેતરાનો એક કપડાનો એક થેલો આપણે હાથી
1: લઈ શકવાનો હવે
0: તો પ્લાસ્ટિકની ચીજે એના થેલામાં નાખી દંગા કચરાનો જે પાત્ર એ નાખી દંગા. કેમ કે અગર જો અમારી ધરતી માતા કેમ કે આ પ્લાસ્ટિક એ અમારી ધરતીને બીમાર કરે ભાઈજી.
1: હવે
0: તો અગર ધરતી માતા અમારી બીમાર થઈ ગઈ તો પછી આપણે સબ બીમાર થઈ જંગા. તો સબથી મોટી વાત એ યાદ રાખવાની હે. ને બીજી વાત કે રોકડો તો લગાડી ને આપણે સબ પણ એના મેં પછી ટીમ ટીમ માટે દેખભાલ ભી કરવી પડેગા એની જાળવણી ભી કરવી પડેગા ભાઈજી. કેમ કે રોકડા લગાડવામાં તો 5 મિનિટ લાગે પણ એને ઉસારવામાં 5 વર લાગી જાય વરુવર લાગી જાય તો ટીમ માટે પાણી નહીં આલ્યું ને ટીમ માને હાથે હાથે એની અગર આપણે દેખભાલ નહીં કરી તો એ રોકડું લગાડો ને લગાડો ફેર બેકાર થઈ જાય. આજકાલ આપણે સારેડે સાંભળી રહ્યા કાંઈ આટલો રોકડો લગાડે પરે આટલો લગાડે પરે આટલો લગાડે પણ એ રોકડો તો લાગી જાય ભાઈજી પણ એનાથી હું તાકે ઝારુદીનું સંરક્ષણ નહીં કરોગા તારુદી કામનું નથી. તો આજને દાડે આપણે ધરતી માતાને નામે એક સંકલ્પ લો કે એક પોદુ ધરતી માં નામ લગાડંગા ને પછી ખાલી એક જ લગાડો ને હું તમને કહું કે હો ભાઈ પછી લગાડો એક લગાડવું હે ને એના એક પોધાને મોટો રોકડો બનાવવું હે એની રક્ષા કરવી હે કેમ પેડ હે તો પાણી હે પાણી હે તો અન્ન હે નગર અન્ન હે તમારો આ સબ જીવન હે તાજે હરિયાળી અમવાસાની સબથી મોટી વાત મારે ભાઈ બહેનોની જ કરવી હે કે પર્યાવરણ બચાવો પાણી બચાવો ને એના થકી આની પૃથ્વીને બચાવો અને સ્વયં માનવ જાતિને બી બચાવો
1: હવે તો કલ્યાણ કાકા ઝીમકી આસે કાર્યક્રમની દિવાસાને લઈને આપણે ઘણા કની વાતને સાંડ્યું હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટ પડવાનું તો સૂટ તો પડ પણ સાથે પહેલા આપણે ભાઈ બોનોને હમરાવી દઈએ ગીત મોરે પડો સૂટ
0: બિલકુલ

0: भाई बुनो अणस के ठाठे कार्यक्रम खेती बाड़ी तक की पड़ा सूट आशा कर रहा हूँ कि ऐसे कार्यक्रम में हमारी आप तक की जीवी बातें रही हैं ये आपने कमी होगा। तो आपने हमारो आज ना कार्यक्रम केव लगे इन्हें बारा में आप राय सुझाव अमने आली सको अमरा अणा पता मत अमरु पतु है कार्यक्रम खेती बाड़ी वागड़ रेडियो 90.8 FM मुकाम पोस्ट कोपड़ा वागथरा कैंपस बांसवाड़ा राजस्थान। हमारो पिन कोड नंबर है 3270001। હજી વધારે જાણકારી બદલે આપો મને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે। અમારો ફોન નંબર હે 9414082643। એની સાથે ભાઈ બોનો આપ અમને ઈમેલ આઈડી માટે ભી આપણા રાય સુઝાવવા લઈ શકો। અમારી ઈમેલ આઈડી હે radio@vagthara.org। તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ને હાથે તારું દી રામ રામ
1: રામ રામ।

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.

0: अंजलि बोन गीत आंशु पूरू अना गीत बाद एक युगत फेरे अपने भाई बोनों स्वागत करो हाँ कार्यक्रम घूमर मी जेम की गीत थकी पहले विषय बताड़ियो हतु कि आज अपन बात करवा वाला हाँ हरियाली अमावस्या नु महत्व ने लईने ભાઈન બોનો આપણે દેખા હા કે આપણી વાગડની પહેચાન હરિયાળી પહાડીનું ભૂદ્રશ્ય જંગલ ને ખેતને આપણી વિશિષ્ટ જે લોક સંસ્કૃતિ હે વેણખતી થાય હે આપણે દેખા હા કે અંજલિ બોનો સાટા પડવાનું મોસમ આવતામાં આપણે દેખા હા કે આપણે ધરતી મેં નવી જાન આવી જાય હે ખેત મેં હરિયાળી હે લહેરાવા માંડી જાય હે રાસ્તન કિનારા જી રહી વા સારો ઉગી જાય હે ને પેડ પોદમ ભી જીવન આવી જાય હે ભાઈન બોનો આપણે દેખા હા કે હરિયાળી અમાવસ્યા અને પ્રકૃતિનું બદલાવનું ઉત્સવનું અવસર હે અંજલિ બોન આપણે દેખા હા કે આપણે જે પુરાની પેઢીએ હતી વણે પ્રકૃતિને ખાલી વસ્તુ જ નથી માન્યું હે બલ્કિ વણને હાથે સહ અસ્તિત્વનું સંબંધ ભી બનાવ્યું હે પેડ ખતી ફલ મળ્યું તે વણે બીજ બસાવ્યું ને પશુ ખતી ચારો મળ્યો તે વણે ચારા ગાને સુરક્ષિત રાખ્યું ને પાણી મળ્યું તે તાલા બને ને કુવને સંભાળીને રાખ્યું ભાઈન બોનો આજે આવશ્યકતાની વાતની હે કે આપણે જે પેલની સોચ હતી વેને આપણે અણા ટાઈમે ભી મજબૂત બનાવીને રાખો
1: હવે મનીષા બોન આ સવે વાત કરો કે આ જે પર્વ હે ઈ આપણી બોનો તકી હરતે જુડ્યો તકો હે તો આપણે દેખો હ કે વાગડ ક્ષેત્ર મે જે આપણે બોને હે ઈ અણી ચીજ મે ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાય હે ઘર હંબારે હે ખેતી કરે હે પશુપાલન કરે હે બીજ નું સંરક્ષણ કરે હે પશુ બલે સારો જુટાવે હે એની સાથે આપણે જે રસોઈ હે એને બદલે ઈંધન ને પાણી ની વ્યવસ્થા ને પરિવાર બદલે ખાદ્ય ની જે જરૂરત હે એને અવરીને રાખવા મેં ભી યોગદાન આલે હે એટલે પ્રકૃતિ મેં થવા વાળા કોઈ ભી બદલાવ હે ઇનમે આપણી જે બોને હે

0: માવસ હૈ એ પૌધો લગાડવાનું યા અચ્છી પહેલ કરવાનું દાડો નથી, બલ્કિ આ પૌધો લગાડવાને હાથે એની જિમ્મેદારી નિભાવવાનું ભી હૈ. કેમ કે આપણે દેખો કે સવાલ ઈ આવે હૈ કે આપણે આ પૌધો તો લગાડતા, આની જિમ્મેદારી કોણ લેગા? કોણ એને પાણી આલેગા? કોણ એને આય પાય ઘાસ ને સાફ કરેગા? એને સાથે પશુ તકે એની રક્ષા કોણ કરેગા? ને સપ્તકી જરૂરી કોણ દેખેગા કે પૌધો મોટો થઈ રહ્યું હૈ કે નથી થઈ રહ્યું? આજે હરિયાળી અમાવસ્યાનો દાડો હૈ, એ આપણે બદલે નવો સંકલ્પ લેવાનો દાડો હૈ કે એક પરિવાર એક પૌધો ની, બલ્કિ એક પરિવાર એક પેડ ની જિમ્મેદારી નિભાવે. આપણી પૂની ઘર ને આય પાય ફલદાર છાયાદાર ને સ્થાનિક પ્રજાતિનો પૌધો લગાડી શકે, પણ પૌધો લગાડવાને હાથે હાથે એનાની હોજે મિટ્ટીનું ચીરનાવ કરવું આબુજ હોય, પાણી ને ઉપલબ્ધ જગત જે હૈ એને માટે ધ્યાન રાખવાની જે ચીજે હૈ એનું ભી આપણે બોનોને ધ્યાન રાખવું હોગા.
1: હવે અંજલિબોન, તો આના વિશે માટે આપણે ભાઈ બોનો કરતી વાતે સાલીસ રહીએ હે. આ વાતે આપણ આગે ભી અમસ કરતા રંગા અબરહામળા ગીત ને મોરે કરા આપણી વાતે.
0: હવે તો બોને આપ હાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: બેન બોનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે આપણે ગીત તકી પહેલે જાણ્યું કે આજે હરિયાળી અમાવસ્યા નો દાડો હૈ, એ આપણે બોનો તકી હરતે જોડ્યું તકું હૈ, ને હરતે આપણી જે બોને હે અગર પ્રકૃતિનું જે સંરક્ષણ થાગા તે એની તકીણાનું શ્રમ ને પરિવારનું જે ભવિષ્ય હૈ એની રક્ષા થઈ પાગા. એની સાથે આપણે જાણ્યું કે એક પરિવાર કેવલ એક પોધો ને લગાડે, બલકી એક પરિવાર એક પેડ ની જિમ્મેદારી નિભાવે. કેમ કે પોધો તો આપણે સબ લગાડતો, પણ એ મોટું થઈ રહ્યું હૈ કે નથી થઈ રહ્યું એ હંગરી વાતનું ધ્યાન આપણાને રાખવું હોગા. એની સાથે ભાઈન બોનુ વાગડની જે ખેતી હૈ એ કેવલ રોજગારની જ નથી બલકી જીવનનું આધાર ભી હૈ. વર્ષા ઋતુ મેં કિસાન જે હૈ એ ખરીફની ફસલની દેખભાલ મેં રહે હૈ. હરિયાળી અમાવસ જે હૈ એ કિસાન ને વિશેષ કર આપણી મહિલા કિસાન જે હૈ એનાની ખેતીની સ્થિતિને દેખવાનું અચ્છો અવસર હૈ. આપણી જે બોને હે એ ખેતર મેં જઈને દેખી શકે કે મિટ્ટી મેં નમીની સ્થિતિ હરતે હૈ, ફસલ મેં કીટ ને રોગનું લક્ષણ હું દેખાઈ રૂ હૈ કે નતી, એની સાથે ખેત મેં પાણી રૂકી રૂ હૈ કે નતી રૂકી રૂ, મેળ મજબૂત હૈ કે નતી, ઘરને જે પુરાના બીજ હે એ સુરક્ષિત હૈ કે નતી, એની સાથે પશુને ચારાની વ્યવસ્થા હરતે એને કરવી હૈ એ ભી એને દેખવું હૈ. કેમ કે નાની નાની સાવધાન્ય અગાડી જઈને મોટી પરેશાની તકી આપણાને બચાવી શકે.
1: હવે અંજલિ બોન, એને સાથે આપણે દેખા હ કે આપણે વાગડને જે ગ્રામીણ ક્ષેત્ર હે ને આદિવાસી પરંપરા હે, આ સ્થાનીય બીજોનું સુરક્ષિત રાખવાનું આપણું જ મહત્વ હતું. આપણે દેખા હ કે ઘણા અકાનો પરિવાર હે ભી પેઢીઓ હતી પુરાણા બીજોને આવરીને રાખતો હતો. આજે બહેન બોન આપણે બજારમાં બીજ લેવા જાવ તે આ આપણને હસતું નથી મળતું હેમ. એવામાં બહેન બોનો કેવું ચાંગા કે આપણે સ્થાનીય બીજોની જે જાણકારી હે મેં બીજક હતી પહોંચાવવી હે, ને આપણે હેતી બીજને સુરક્ષિત રાખી શકો ને આપણે સામુદાયિક સંપદાને આપણે હેતી જીવિત રાખી શકો. બહેન બોનો કેવું ચાંગા કે આપણી બોને હેવી ઘરના બીજને સુરક્ષિત રાખવાની પરંપરાની જાણકારી આપણી બીજી પીઢી તક ભી પહોંચાવી શકીએ હેમ. આપણે દેખો હ કે અંજલિ બોન આપણે ગઢલો મનકો હે વેને ભી આપણે પૂછી શકો હમ કે પહેલાના ટાઈમમાં ભી બીજને હેતી સુરક્ષિત રાખતો હતો. આ વાતચીત કરંગા ને આપણે સામુદાયમાં વાતચીત કરંગા તે આપણે દેખો હ કે આપણે જે બીજ મનક હે વી બી બીજ સુરક્ષિત રાખીને આપણે અગાડી આવવાવાળા ભવિષ્ય બદલે સુરક્ષિત રાખીને પૈસા વસાવી શકીએ.
0: હવે મનીષાબોન આપણે દેખો હ કે હરિયાળી કેવલ પેડ તકી જ નથી થતી, હરિયાળી ને વાય પાણીનું સૌથી મોટું યોગદાન હૈ. બારિશનું પાણી ખેત મેં રૂકે, જમીન મેં જા ને ગામના જે મનક હે એને જે જલ સ્ત્રોત હે એ લંબા ટાઈમ ઉદી બને તક રહેવો જોઈએ. આ ચીજે આપણે સમુદાયની કરવી હોંગા. આપણી જે બોને હે એ ઘર ને મોહલ્લા મેં અણી વાતની શરૂઆત કરી શકે કે આપણને બારિશનું પાણી હે એને વહીને જવા દેવાને ઠેકણે વસાવવાની જરૂરત હૈ, એ હરતે વસાવવું હૈ. એ ભી ઘણા કાની ચીજે આપણે કાર્યક્રમની માધ્યમ થકી ટેમ ટેમ માટે આપણી બોનોને બતાડતા રહો કે આપણે છોટી જળ સંરચનાની સફાઈ કરવી હે, તાલાબનું સંરક્ષણ કરવું હૈ, ખેતની મેળને મજબૂત રાખવી હૈ ને પાણીને બરબાદ થવા થકી રોકવું હોગા. આવા નાના પ્રયાસ થકી આપણે પાણીની બચત કરી શકો. બાઈન બોનો એક પેડ આપણને સિર્ફ છાયા જ નથી આલતું બલકી પેડ મિટ્ટીને વચાવે હૈ, વાતાવરણને બહેતર બનાવીને રાખે હૈ, ને આપણે જે જીવ જંતુ હે એને આશ્રય ભી આલે હૈ. ઘણા પેડ ફળ પત્ત લકડી ને બીજી અન્ય ઉપયોગી જે ચીજે હે વનની એ આપણને ઉપજ પ્રદાન કરે હે. ગ્રામીણ જે બોને હે એને પેડનું મહત્વ જે હૈ એ વધારે ખબર રહે હૈ. કેમ કે એ આપણે જે ચીજે હે ઘર પરિવારની જરૂરત હૈ એ એને તકી પૂરી કરે હૈ. એટલે આપણી બોનોની ભાગીદારી ઘણી ચીજ મેં વધારે મહત્વપૂર્ણ થઈ જા ને એને ભી પર્યાવરણ સંરક્ષણ અભિયાનને પૂરી સફળતા તકી અગાડી પુગાવવો હોગા.
1: હવે અંજલિ બોન, એની સાથે આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે આ જે હરિયાળી અમાવસ્યા હે આ કેવલ આપણે બોનોને ધાર્મિક ને પારંપરિક આયોજનો જ નથી હે. અણામય આપણે જે બોને હે એવી ઘરના સોરને ને આપણે ઘરની બેટકી હે વર્ણન ભી હિકાડી શકીએ હે કે આપણે પોદુસ નથી લગાડવું હે, બલકી વેની દેખભાલ કરીને આપણે મોટું કરવું હે. તે આપણે દેખો હ કે આપણે સોર હે ઘરના વર્ણન ભી પ્રકૃતિને પ્રતિ મન લાગે હે ને વે ભી આપણે પ્રકૃતિની સુરક્ષા કરે હે. અંજલિ બોન આપણે કહી શકો હ કે અગર આપણે ઘરમાં હર મનકુ એક રોકડું લગાડેગા, આપણે સામુદાયમાં હર મનકુ એક રોકડું લગાડેગા તે પ્રકૃતિ હેવે સુરક્ષિત રહી શકેગા. તે ભાઈ બોનો આજે આપણે આ સંકલ્પ લેવો હે કે આપણે સબ એક રોકડું જ નથી લગાડંગા, બલકી આપણે વણા રોકડું લગાડંગા વેન પ્રતિ આપણે હું જિમ્મેદારી બની રહી આપણે હેતે વેને દેખભાલ કરીને મોટું કરી શકો હ. આ સબ દેખીને આપણે કામ કરવું હે.
0: હવે મનીષાબોન, એની સાથે આપણે દેખો હ કે હરિયાળી અમાવસ્યા હે એ આપણે મેલ જોલ વધાવવાનો ભી ટાઈમ હે. આપણે દેખો કે અણા દાડે આપણે વાગડ ક્ષેત્ર મેં રિવાજ છે કે ઘણા ઘરે કોઈ મરી સા તે એમ મન કો બેવા જાય હે ને એને એમ કહે હે કે અણા દુઃખ તકી બાળતે ને રહો ને આવા વાળા જે વાર તહેવાર હે એને ઉત્સાહ તકી મનાવો. એટલે આપણે દેખી શકો કે આ જે તહેવાર હે એ આપણી ખેતી કિસાનીને હાથે હાથે આપણે જે ત્યોહાર હે, વાર ત્યોહાર હે, પરંપરાગત જે ચીજે હે, પરિવારની જે સુખ સમૃદ્ધિની કામના હે, એ તકી ભી જુડ તકો હૈ. તો આશા કરો હું કે આજે કાર્યક્રમ મેં આપણી બોનત કી જે ભી વાતે રહી હે હરિયાળી અમાવસ્યાને લઈને એણને ગમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું. તો સૂટા તો પડ, પણ સાથે પહેલા હામરી લાયક ઓર ગીત ને મોરે પડો સૂટા.
1: હવે અંજલિ બોન તો બોનો હામળા ગીત.

0: માઇન બોનો અણસ્કી થાતે કાર્યક્રમ ઘુમર ટકી પડા સૂટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામે આપ રાય સૂચાઓ અમને આલી શકો અમારે અણપતા માતે.
1: હવે ભાઈન બોનો લખી લો અમારું પતુ. અમારું પતુ હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારે આ ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9414082643.
0: એને સાથે ભાઈન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી બી આપ આપણા રાય સૂચાઓ અમને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
1: તો ભાઈન બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માં એક નવા વિષય ને હાથે તાર હુદી રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે. શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા. શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: કાર્યક્રમ ખેતીવાડી અમરવારા હંગ્ર ભાઈ બુનોની આપની ભૂન અંજલિ
1: અને કલ્યાણ કાકાનું
0: રામ રામ રામ રામ. ભાઈ બુનો આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે ને આપ સબનું સ્વાગત કરો હું અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મે.
1: અંજલિભાઈજી, આજે એક વખત ફેર આપણે રામ રામ કરવું પડે હંગ્ર ભાઈ બુનોને, કેમ કે આપને ખબર હોય કે આજે આપણે વાગડનો એમ કહી શકાય કે આપણી જે સંસ્કૃતિ છે એની સંસ્કૃતિ નો પહેલો ઉવો છે દિવાસો, જેને આપણે હરિયાળી એમ વાસ છે અભિક. તો દિવાસો એમ કે પહેલો એવો દિવાસો ને પછી બીજો રાખડી એમ કે મંગલ કામ હે આપણે ઈ સબ આ દિવાસા થકી આપણે શરૂ કરો.
0: હવે
1: આજના આણા તહેવાર નું આપણા જીવન મે આપણી સંસ્કૃતિ મે ને ખાસ કરીને કિસાન ભાઈ ને જીવન માં તો ઘણું મહત્વ હે. કેમ કે ભાઈજી, વ્રત તહેવાર ની વાત તો આપણે કરો છો પણ મેને હાથે હાથે આપણે અગર જો વાત કરો તો કાલ થી આપણા એ સામાન લાગેગા. તો ભાઈઓ બનો ને અંજલિભાઈજી, આપણે જયારે દિવાસા ની વાત કરો, હરિયાળી અમાવસ્યા ની વાત કરો, તો આ ખાલી એક તહેવાર યા વ્રત ની વાત નહીં હે. આ અમારી મિટ્ટી, અમારું પાણી, અમારે જંગલ ને બચાવવાનો એક સામૂહિક સંકલ્પ ભી કહેવા હે. અમારે સંસ્કૃતિ મેં એમ કહી કે જન જલ જંગલ જમીન જાનવર આ સબ પ્રકૃતિ થી પ્રેમ કરોગા ને પ્રકૃતિ ને આપણે સંભાળીને રાખંગા તો એ આપણે બદલે સબથી મોટી સંપત્તિ કહેવાય હે. ને એમ બી કહે કે આજે ભગવાન શિવ અને પાર્વતી ને કૃપા હંગ્ર માતા બની રહે ને અમારી ધરતી માતા હે જે હંમેશા હરીભરી રહે, મતલબ જમી માતા ની જે ઉણની હે એ હંમેશા લીલી લીલી રહે, હરિયાળી રહેગા, હરિયાળી રહેગા તેનાથી ખુશાલી આવેગા, સમૃદ્ધિ આવેગા, ને જલ જંગલ ને જમીન આ સુરક્ષિત રહેગા તો મનુષ્ય નું અસ્તિત્વ ને અમારી સંસ્કૃતિ ભી
0: બની તકી રહેગા.
1: બિલકુલ બિલકુલ.
0: હવે કલ્યાણ કાકા, તો જેમ કે આજે આપણે કાર્યક્રમ મે ભાઈ બોનો તકી દિવાસા ને લઈને ઘણા કની વાતે કરંગા, પણ કાર્યક્રમ ની શરૂઆત મે આપણે ભાઈ બોનો ને આપણે હામરાવી દા ગીત ને મરે કર આપણી વાતે.
1: બિલકુલ તાજી વાત, એક બઢિયા સુસાવન નું ગીત હમણાં હોતા ને હરિયાળી અમાવસ્યા હરું હરું થઈ જા તો બસ આનંદ આવેગા.
0: હવે

0: કલ્યાણ કાકા, ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરો હું આપણે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં.
1: બિલકુલ, લાખ રૂપિયાની વાત કરીને આપણે અંજલિભાઈ યાદ કરો તો આપણા બચપન માં આપણને આ દિવાસાની ઘણી ખુશી રહેતી હતી.
0: હવે
1: કેમ કે દિવાસાને દાડે ખબર હતી આપને કે ઘેરે ઘેરે માલપુઆ બનતા હતા, ખીર બનતી હતી. નાના નાના સોરો નું જુએ ઘર મેં કઈક મોટું ખાવાનું થઈ જાય તો બહુ બઢિયા વાત
0: હે.
1: આના દાડે ખાસ કરીને આપણે પિત્ર ને ભોગ બી લગાડી. આપણે સનાતન સંસ્કૃતિમાં આપણે જે પિત્ર ની વાત કરો તો પિત્ર ને ભોગ લગાડી, આજના દાડે હંગરી બેન ને બેટીએ મળી ને ગામના જે જોના વડલાના પેડ હે, પીપળ નો પેડ હે, એને પૂજા બી કરી. એને હાથે હાથે આપણે દેખાતો એના રોકડો માટે પુત્ર નો ધાગો લપેટે ને કઈ પ્રકારની ઈ આપણે આકડીયેલી. ઘણા વખત ભાઈ લોકો કહે કે આ શબ્દ અંધવિશ્વાસ કહેવાય, પણ આ અંધવિશ્વાસ નહીં હે અંજલિભાઈજી. અમારા જે પુરખા હતા એ ઘણા સમજદાર હતા, અમારા વડાઉ હતા એ જાણતા હતા કે અગર આના રોકડો ને આપણે ભગવાન ના રૂપ ને માનંગા તો આ મનક તો ક્યારનો એને કાપી કપાવીને ઠેકણે કરી દેગા. તો પેડ ને પ્રકૃતિ પૂજવાનો સૌથી મોટું મતલબ છે કે આગળ રોકડો પૂજંગા તો પ્રકૃતિ સુરક્ષિત રહેગા. ને એનાથી આજકાલ વિજ્ઞાન બી એ કહી રહ્યું છે કે પેપરો ને વડલો આ બે એવા રોકડો હે જે સૌથી વધારે ઓક્સિજન આલે આપણને. તો આના પછાડી એ વાત આવે ભાઈજી કે અમારા જે પૂર્વજ હતા એને આપણી આસ્થા ને પર્યાવરણ થી કેટલું જોડીને રાખ્યું હતું. કેમ કે અગર સબ અગર આના ભગવાન અને રોકડા ને ભગવાન માને આપણે તો મને વિચાર કરે કે ભાઈ ના આના રોકડા ને મને કુવાડી મારતે મને થોડો વિચાર કરે. પછી ફેર દેખો તો આપણે દેખો કે હા સવારો કે બપોરો હું તો ગામના જે સોરા રી એના સોરા માટે લીમડા રી આપણે જાણો છો લીમડા રે કે નઈ.
0: હવે હવે
1: ને એક ભજન આમર્યું કે સાવન કે ઝૂલે પડે તો હંગરી ભાઈએ ને સૂર્ય મળીને પછી ઝૂલા જુએ ને અલગ અલગ પ્રકારના ગીતો બી ગાય ભાઈજી આજના દાડે. હા કે પ્રકૃતિ ને હાથે મળી ને આપણે એની પૂજા કરો ફરી ફરી, કેમ કે આજ થી હરિયાલી શરૂ થઈ ગઈ.
0: આપે કીધું કે આના દાડે આપણે ઘર માં માલપુઆ ખીર ની નવા નવા પકવાન બને હે, ને આપણે જે સૂર હે એ આજને દાડે તકી ખુશિયા મનાવવું બી શરૂ કરી દે હે. કેમ કે આને બાદ આપણે દેખો હ કે આપણે રાખડી આવેગા, જન્માષ્ટમી આવેગા, એટલે કહી શકો કે લગાતાર આપણે હર મહિને વાર ત્યોહાર આવીંગા સાવીંગા. ને આ જે વાર ત્યોહાર હે એ આપણને એકા બીજા તકી જોડે હે, આપણા જે રિશ્તા હે એનાને મજબૂત

0: કરે હે, આપણા જે સામાજિક સંબંધ હે એને હોજે બનાવીને રાખવામાં ભી મદદ કરે હે.
1: બિલકુલ ભાઈજી, તો અગાડી મોરે વાત કરે, આ તો ધર્મ કર્મ ની વાત કરી ને આસ્થા ની વાત કરી કે અમારે બુજુર્ગ આસ્થા થકી જોડીને પ્રકૃતિ ની રક્ષા ની વાત કરીએ, પણ આનું વૈજ્ઞાનિક મહત્વ ભી ઘણું છે. આજકાલના નવા અવસરના સોરા અગર વિચાર કરે વૈજ્ઞાનિક ની વાત, એ વાત તો કરો આપણે, પણ મારો વિચાર થઈ રહ્યો કે આ તહેવાર નો દાડો એક બઢિયા સુખ દો ગીત ફેર હમરાવો આપ, પછી મોરી વાત કરે આપણે.
0: હવે તો ભાઈ બોનો હમરા ગીત આપ બણત કરે છે વાગડ રેડિયો 90.8 FM માટે કાર્યક્રમ ખેતીવાડી મેં.

0: કે ભાઈજી ગીતને પૂરતું હું આપને બતાડું ચાહું હું કે કિસાન ભાઈ બહેનોને ખાસ કરીને આપણી જે ખરીફની ફસલ હે જેના મેં મકી હે બાજરો હે જ્વાર હે એની પૂરી બોવાઈ તો થઈ ગઈ હે
1: હવે
0: શારીયાળી ખેતર આપણને લીલસ લીલે દેખાઈ રહી ને એમ કહે કે આના ટેમ માટે આ ધરતી મેં જે નમી રહે ને એ સૌથી વધારે રહે
1: હવે
0: એટલે એમ કહે કે આના ટેમ માટે વૈજ્ઞાનિક લોક ભી એમ કહે કે અગર નવો પોદો લગાડો આપણે તો એ પોદો પૂરે વર રહી શકે
1: હવે
0: બીજા તમે કાર્ય પોદો લગાડો તેને ગેરંટી નહીં કે પૂરે વર રહે કે નહીં રહે વરે કે નહીં વરે પણ આના દાડા મેં બીજી વાત એ કે આપણે એક વાત યાદ રાખવું કે આજના દાડે એક પોદો લગાડો તો હો યજ્ઞ કરવાને બરાબર હે આપણે કહી રહ્યા હતા ને એક પોદો લગાડો કે હો તમે હવન કરો એનું બડું આપણને મહત્વ હે ને બીજી વાત કે આ રોકડા લગાડવા થી પ્રકૃતિને સુરક્ષા કરવાથી કે કુવે વાવડીએ જે હુકાઈ જાય એના સબનું એક જ કારણ હે કે અમારા જંગલ ને અમે કાપી નાખીએ હે કંક્રીટ ના જંગલ બનાવી દીધે તો અગર આપણે આપણે ખેતી બસાવવી હે આપણું અસ્તિત્વ બસાવવું હે તો ભાઈજી આપણને અધિક થકી અધિક પ્રકૃતિની રક્ષા કરવી પડેગા
1: હવે કલ્યાણ કાકા
0: ને પ્રકૃતિની રક્ષા કરવાનો સૌથી મોટો ઉપાય એ હે કે રોકડો લગાડો અધિક થકી દી
1: હવે કલ્યાણ કાકા જેમ કે આપી કીધું આપણને વધારે થકી વધારે રોકડા લગાડવા હે આપણે કહી શકાય કે આપણને રોકડા લગાડવાની જિમ્મેદારી નથી લેવી આપણને એક પેડ ને મોટું કરવાની જિમ્મેદારી લેવી હે કેમ કે ઘણા જે મનક હે એ પોદો લગાડી તે દે હે પણ એની દેખરેખ કોણ કરી રહ્યું હે પાણી કોણ આલી રહ્યું હે ખાદ કોણ આલી રહ્યું હે એ હંગરી વાતાની જાણકારી નથી રાખતા એવામાં આપણે દેખ કે લગાડ્યું તો આપણું જે પોદું હે જેમ કે આપે કીધું કે વરે ને વરે એવી ચીજે આપણને દેખવી હોંગા કેમ કે એ પોદું જે વખત વરેગા કસ આપણને એ લાભ પુગાડી શકેગા એની સાથે આપણે દેખ કે આપણે જે વાગડ ક્ષેત્ર હે આય આપણે દેખ કે આ જે દિવાસને દાડે ઘણા જે મન કહે જેને ઘર મેં કોઈ મરી ગયો હો તો એ વેવા બી જાયંગા આવેંગા સાટા પડી રહે તો ઘણા કાની વાતનું ધ્યાન રાખવું હે તો એને બારામે આપનું આપણે ભાઈ બનોને શું કહેવું હે
0: બિલકુલ લાખ રૂપિયાની વાત કરી હું વાત કરવા સારો હતો ભાઈજી કે સબથી મોટી વાત આજે પહેલો ઉવો હે આજે હોક ભગાવવાનો મોટો દાડો હે
1: હવે
0: આપણે હું થાકા કે જેને ઘર મેં પાછલા દાડે મેં પેલી દિવાસે થકી આના દિવાસે ને વેસે કે ની ઘર મેં કોઈ મોત થયો મરણ થયું હોય તો એને ઘરે જવાનું હે
1: હવે
0: એને કહેવાનું કે ભાઈ દેખો હવે આ જીવન તો હે આવું છે બની શકું રે જન્મ મરણ ને પરણ તો કેને હાથમાં રહેતો હે ને
1: હવે હવે
0: પણ હવે એના મનુષ્યની કમી તો કોઈ પૂરું નહીં કરી શકતું હે પણ એની ભૂલી ભૂલાવી ને એની જે તાજી વાતે હે યાદ રાખો ને એના જે કામ અધૂરે પૂરો કરવો હે ને આપણે આના જીવનને અગાડી મોરે વધારવું
1: હવે
0: તર પૂરો ગામ વાળા મળીને એના ગામ મેં એના ઘર મેં જાય સબ મળી તો એના ભાઈને ભી ઠીક લાગે કે ભાઈ તહેવાર ને દાડે જે હસી ખુશી નો દાડો એના દાડે ઈ હોક પારીને ને ભાઈ રે
1: હવે
0: ને બીજી ભાઈજી એક વાત થી કહીનો કે આજકાલ હરિયાળી અમાવસ્યાના મેળા ભી લાગે ઘણા ભાઈ અને બોના બિલકુલ હુજુમ ટોળા ટોળા મેરા માં જાય હવે મેરા માં જાય ભાઈજી તો મેરા તો લાગવા જોઈએ પણ મારે એક વાત ઓર કેવી હે કે આ કુદરતની પ્રકૃતિની રક્ષા ખાલી રોકડા લગાડવા થકી જ નહીં થાકા
1: હવે હવે
0: એના હાથે ઘણી વાતે ધ્યાન રાખવી પડેગા આજકાલ આપણા મેરા ઘરે માં જતા ખાવા પીવાની ચીજ હે પાણી પીવાનું હે આમને તેમનો આજે હર ચીજ પ્લાસ્ટિક ની મળી રહી ભાઈજી અમે કઈ ખ કે કઈ પીએ તો આપણને એક વાત યાદ રાખવાનું હે કે મેળા માં જવું ને ખાવા પીવાની ચીજે પ્લાસ્ટિક ની હો તો એને એક ઠેકણે જે કચરાનું સ્થાન રહેવા એ સગી માન લો કોઈ ટોકરી મિલી થઈ ગયો યા કોઈ ડ્રમ મિલ્યા થકા તો એક ઠેકણે નાખવાનું આમના તેમના ને ફેલાવી દેવાના
1: હવે
0: કેમ કે એક તો ખરાબ બી થાય ભાઈજી કોશિશ થી કરવાની હે કે પ્લાસ્ટિક જુએ જ ને આપણે ની બીજી વાત કે આપણે કે ભી આમને તમને બહાર જવા મેરા મેં ખરીદારી મેં કરવા જવા તો આપણને એક છેતરાનો એક કપડાનો એક થેલો આપણે હાથી
1: લઈ જવાનો હવે
0: તો પ્લાસ્ટિક ની સીજે એના થેલા મેં નાખી દંગા કચરાનો જે પાત્ર હે એ નાખી દંગા કેમ કે અગર જો અમારી ધરતી માતા કેમ કે આ પ્લાસ્ટિક એ અમારી ધરતી ને બીમાર કરે ભાઈજી
1: હવે
0: તો અગર ધરતી માતા અમારી બીમાર થઈ ગઈ તો પછી આપણે સબ બીમાર થઈ જંગા તો સબ થી મોટી વાત એ યાદ રાખવાની હે ને બીજી વાત કે રોકડા તો લગાડી ને આપણે સબ પણ એના મે પાસે ટીમ ટીમ માટે દેખભાલ ભી કરવી પડેગા એની જાળવણ ભી કરવી પડેગા ભાઈજી કેમ કે રોકડા લગાડવામાં તો 5 મિનિટ લાગે પણ એને ઉસારવામાં 5 વર લાગી જાય વરુ વર લાગી જાય તો ટીમ માટે પાણી નહીં આલ્યું ને ટીમ માને હાથે હાથે એની અગર આપણે દેખભાલ નહીં કરી તો એ રોકડું લગાડવું ને લગાડવું ફેર બેકાર થઈ જાય આજકાલ આપણે સારેડે સાંભળી રહ્યા કે અહીં આટલા રોકડા લગાડીને પરે આટલા લગાડીને પરે આટલા લગાડીને પણ એ રોકડો તો લાગી જાય ભાઈજી પણ એનાથી હું તાકે ઝારૂદીનું સંરક્ષણ નહીં કરોગા તારૂદી કામનું નથી તો આજને દાડે આપણે ધરતી માતાને નામે એક સંકલ્પ લો કે એક પોધો ધરતી માં નામ લગાડંગા. ને પછી ખાલી એક જ લગાડો ને હું તમને કહું કે હો ભાઈ પછા લગાડો. એક લગાડવું હે ને એના એક પોધાને મોટો રોકડો બનાવવો હે, એની રક્ષા કરવી હે. કેમ, પેડ હે તો પાણી હે, પાણી હે તો અન્ન હે, અગર અન્ન હે તમારો સબ જીવન હે. તાજે હરિયાળી અમાવસ્યાની સપ્તકી મોટી વાત મારે ભાઈ બહેનોને જ કરવી હે કે પર્યાવરણ બચાવો, પાણી બચાવો, ને એના થકી આની પૃથ્વીને બચાવો અને સ્વયં માનવ જાતિને બી બચાવો.
1: હવે તો કલ્યાણ કાકા ઝીમકી આજે કાર્યક્રમ મે દિવાસાને લઈને આપણે ઘણા કાની વાતને સાંડ્યું. હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનો. તો સૂટા તો પડ, પણ સાથે પહેલા આપણે ભાઈ બહેનોને હમરાવી દઈએ કે મોરે પડો સૂટા.
0: બિલકુલ.

0: કાર્યક્રમ ઘુમર હમરવાવારી અમર હિત બોનને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હવે ભાઈ બોનો આપ સબ હમરે રહ્યા હો આપણો સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરું હું અમારે આજના કાર્યક્રમ ઘુમર મે.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ઘુમર ને લઈને એક ના વિષય ને હાથે. ભાઈ બોનો આજે અમારી કાર્યક્રમ માં આપતે કી વાતચીત નું વિષય હૈ કે હરિયાળી અમાવસ્યા નું હું મહત્વ હૈ ને હરતે આ જે દાડો હૈ એ આપણે બદલે ઘણું ખાસ હૈ. આપણે દેખો હો મનીષા બુન કે જેમ કી આ જે હરિયાળી અમાવસ હૈ એ કેવળ પંચાંગની તિથિ નો એક દાડો નથી, બલ્કી આપણે પ્રકૃતિની પ્રતિ કૃતજ્ઞતા, ખેતી કિસાનીની નવી શરૂઆત, એની સાથે પેડ પૌધોની દેખભાળ ને આપણી જે લોક પરંપરાએ હે એને જીવિત રાખવાનું એક અવસર હૈ. ખાસ કરીને આપણા વાગડ જે ક્ષેત્ર હે આ પ્રકૃતિ ને ખેતી નો જે રિશ્તો હૈ ઘણું મહત્વપૂર્ણ હૈ.
0: હવે
1: આ જે પર્વ હૈ ઈ આનમે ઘણું વિશેષ સ્થાન રાખે હૈ. આપણે દેખો કે જંગલ, ખેત, પહાડ, નદી, તાલાબ, પેડ પૌધો કેવળ પ્રાકૃતિક સંસાધન જ નથી, બલ્કિ ગ્રામીણ જીવન ને સંસ્કૃતિ નો અભિન્ન હિસ્સો ભી હૈ. આજે આપણે કાર્યક્રમ માં એ વાત કરંગા કે હરિયાળી અમાવસ્યા નું આપણી બોનને જીવન મે હું મહત્વ હૈ ને હરતે આપણે બોનો તકી આ જોડ્યું તકું હૈ ને અણા અવસર માટે આપણે હરતી પ્રકૃતિ સંરક્ષણ ને મહિલા સશક્તિકરણ જે હૈ એને જોડી શકા.
0: હવે અંજલિ બોન તો અણા વિષય માટે આપણે ભાઈ બોન કદી કાર્યક્રમ ને માધ્યમ કદી ઘણા અક્કાની વાત રેંગા. કાર્યક્રમ ની શરૂઆત મેં હમણાં ગીત ને મોરે કરા આપણી વાતે.
1: હવે તો ભાઈ બોનો આપ સાંભળતો રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: આપણી જે બુને હે એને જીવન માટે હિદુ પ્રભાવ પડે હૈ.
1: હવે
0: આપણે દેખો હો કે અગર આય પે પાણી ઉપલબ્ધ હૈ તો આપણી બોનોને ટેમ ને આપણી જે મહેનત હૈ આપણી બોનોની ઈ વસી જાકા. અગર જંગલ સુરક્ષિત હૈ તો સારો ફળ પત્તર ને બીજી જે વન ઉપજ જે હૈ ઈ એને મળી પાકા. અગર ખેતીની મિટ્ટી સ્વસ્થ હૈ તો પરિવાર વલ્લે ભોજન ને ખેતીની જે સ્થિતિ હૈ એ બહેતર પડી પાકા. એટલે આપણે કહી શકો કે પ્રકૃતિ સંરક્ષણ વાસ્તવમાં બુનોનો શ્રમ ને પરિવારની જે ભવિષ્ય હૈ એની રક્ષા કરી શકે. આપણે બુનોને કહો ને અક્ષર આપણે કહેતો ભી રહો કે આ જે હરિયાળી અમાવસ હૈ એ પૌધો લગાડવાનું યા અચ્છી પહેલ કરવાનું દાડો નથી, બલ્કી આ પૌધો લગાડવાને હાથે એની જિમ્મેદારી નિભાવવાનું ભી હૈ. કેમ કે આપણે દેખો કે સવાલ ઈ આવે હૈ કે આપણે આ પૌધો તો લગાડતા આની જિમ્મેદારી કોણ લેગા, કોણ એને પાણી આલેગા, કોણ એને આય પાય ઘાસ ને સાફ કરેગા, એને સાથે પશુઓ તકે એની રક્ષા કોણ કરેગા, ને સબ તકે જરૂરી કોણ દેખેગા કે પૌધો મોટું થઈ રહ્યું હૈ કે નથી થઈ રહ્યું. આ જે હરિયાળી અમાવસ્યાનો દાડો હૈ એ આપણે બદલે નવો સંકલ્પ લેવાનો દાડો હૈ કે એક પરિવાર એક પૌધો ની બલ્કી એક પરિવાર એક પેડ ની જિમ્મેદારી નિભાવે. આપણી પૂની ઘરને આય પાય ફલદાર છાયાદાર સ્થાનિક પ્રજાતિનો પૌધો લગાડી શકે, પણ પૌધો લગાડવાને હાથે હાથે એનાની હોજે મિટ્ટીનું ચુનાવ કરવું આબુજ હોય, પાણી ને ઉપલબ્ધ જગ્યા જે હૈ એને માટે ધ્યાન રાખવાની જે ચીજે હૈ એનું ભી આપણે બોનોને ધ્યાન રાખવું હોગા.
1: હવે અંજલિ બોન તો આના વિશે માટે આપણે ભાઈ બોનો કતી વાતે સાલીસ રહીએ હી. આ વાતે આપણ આગે ભી અમસ કરતા રંગા અબરહામડા ગીત ને મોરે કરા આપણી વાતે.
0: હવે તો બોને આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: મેન બોનો ગીત તો આવશો પૂરો અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફર કાર્યક્રમ ઘુમર મેં જેમ કે આપણે ગીત તકી પહેલા જાણ્યું કે આજે હરિયાળી અમાવસી નો દાડો હૈ એ આપણે બોનો તકી હરતે જોડ્યું તકો હૈ ને હરતે આપણી જે બોને હી અગર પ્રકૃતિનું જે સંરક્ષણ થાગા તો એની તકી એનાનું શ્રમ ને પરિવારનું જે ભવિષ્ય હૈ એની રક્ષા થઈ પાગા એની સાથે આપણે જાણ્યું કે એક પરિવાર કેવલ એક પૌધો ને લગાડે બલ્કી એક પરિવાર એક પેડ ની જિમ્મેદારી નિભાવે કેમ કે પૌધો તો આપણે સબ લગાડતા પણ એ મોટું થઈ રહ્યું હૈ કે નથી થઈ રહ્યું એ હંગરી વાતનું ધ્યાન આપણાને રાખવું હોગા એની સાથે ભાઈ બોનું વાગડની જે ખેતી હૈ એ કેવલ રોજગારની જ નથી બલ્કી જીવનનું આધાર ભી હૈ વર્ષા ઋતુ મેં કિસાન જે હૈ એ ખરીફ ની ફસલ ની દેખભાલ મેં રહે હૈ હરિયાળી અમાવસ જે હૈ એ કિસાન ને વિશેષ કર આપણી મહિલા કિસાન જે હૈ એનાની ખેતીની સ્થિતિની દેખવાનું અચ્છો અવસર હૈ આપણી જે બોને હે એ ખેતર મેં જઈને દેખી શકે કે મિટ્ટી મેં નમી ની સ્થિતિ હરતે હૈ ફસલ મેં કીટ ને રોગનું લક્ષણ હું દેખાઈ રૂ હૈ કે નતી એને સાથે ખેત મેં પાણી રૂકી રૂ હૈ કે નતી રૂકી રૂ મેળ મજબૂત હૈ કે નતી ઘરને જે પુરાના બીજ હૈ એ સુરક્ષિત હૈ કે નતી એને સાથે પશુઓને ચારાની વ્યવસ્થા હરતે એણને કરવી હૈ એ ભી એણને દેખવું હૈ કેમ કે નાની નાની સાવધાન્યસ અગાડી જઈને મોટી પરેશાની તકી આપણાને બચાવી શકે
1: હવે અંજલિબોન એને સાથે આપણે દેખા હ કે આપણે વાગડને જે ગ્રામીણ ક્ષેત્ર હી ને આદિવાસી પરંપરા હે આ સ્થાનીય બીજોનું સુરક્ષિત રાખવાનું આપણું મહત્વ હતું આપણે દેખા હ કે ઘણા અકાનો પરિવાર હિ ભી પેઢીઓ હતી પુરાણા બીજોને આવરીને રાખતા હતા આજે ભાઈ બોન આપણે બજારમાં બીજ લેવા જાઓ તે આ આપણને હસતું નથી મળતું હે એવા ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે સ્થાનીય બીજોની જે જાણકારી હિ રાખવાની પરંપરાની જાણકારી આપણી બીજી પેઢી તક ભી પહોંચાડી શકે હે આપણે દેખો હા કે અંજલિ બોન આપણે ગઢલો મનકો હે વેને ભી આપણે પૂછી શકો હમ કે પહેલાના ટાઈમે ભી બીજને હેતે સુરક્ષિત રાખતો હતો આ વાતચીત કરંગા ને આપણે સમુદાયમાં વાતચીત કરંગા આપણે દેખા હા કે આપણે જે બીજ મનક હે બીજ સુરક્ષિત રાખીને આપણે અગાડી આવા વાળા ભવિષ્ય બદલે સુરક્ષિત રાખીને પૈસા વસાવી શકીએ
0: હવે મનીષાબોન આપણે દેખો હા કે હરિયાળી કેવલ પેડ તક જ નથી થતી હરિયાળી ને વાય પાણીનું સૌથી મોટું યોગદાન હે બારિશનું પાણી ખેત મેં રૂકે જમીન મેં જા ને ગામના જે મનક હે એણાની જે જલ સ્ત્રોત હે એ લંબા ટાઈમ ઉદી બને તક રહેવો જોઈએ આ ચીજે આપણે સમુદાયની કરવી હોંગા આપણી જે બોને હે એ ઘરને મહોલ્લામાં અણી વાતની શરૂઆત કરી શકે કે આપણને બારિશનું પાણી હે એને વહીને જાવા દેવાને ઠેકણે વસાવવાની જરૂરત હે એ હરતે વસાવવું હે એ ભી ઘણા આકારની ચીજે આપણે કાર્યક્રમને માધ્યમ થકી ટેમ ટેમ માટે આપણી બોનોને બતાડતા રહો કે આપણે છોટી જળ સંરચનાની સફાઈ કરવી હે તાલાબોનું સંરક્ષણ કરવું હે ખેતની મેળને મજબૂત રાખવી હે ને પાણીને બરબાદ થવા થકી રોકવું હોગા આવા નાના પ્રયાસ થકી જ આપણે પાણીની બચત કરી શક બાઈન બોનો એક પેડ આપણાને સિર્ફ છાયા જ નથી આલતું બલ્કી પેડ મિટ્ટીને બચાવે હે વાતાવરણને બહેતર બનાવીને રાખે હે ને આપણે જે જીવ જંતુ હે એને આશ્રય ભી આલે હે ઘણા પેડ ફળ પત્તો લકડી ને બીજી અન્ય ઉપયોગી જે ચીજે હે વનની એ આપણને ઉપજ પ્રદાન કરે હે ગ્રામીણ જે બોને હે એને પેડનું મહત્વ જે હે એ વધારે ખબર રહે હે કેમ કે એ આપણે જે ચીજે હે ઘર પરિવારની જરૂરત હે એણન તકી પૂરી કરે હે એટલે આપણી બોનોની ભાગીદારી ઘણી ચીજ મેં વધારે મહત્વપૂર્ણ થઈ જા ને એણને ભી પર્યાવરણ સંરક્ષણ અભિયાનને પૂરી સફળતા તકી અગાડી પુગાવવું હોગા
1: હવે અંજલિ બોન એની સાથે આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે આ જે હરિયાળી અમાવસ્યા હે આ કેવલ આપણે બોનોને ધાર્મિક ને પારંપરિક આયોજનો જ નથી હે અણામય આપણે જે બોને હે વી ઘરના સોરને ને આપણે ઘરની બેટકી હિ વર્ણન ભી હિકાડી શકીએ હે કે આપણે પોદુસ નથી લગાડવું હે બલ્કી વેની દેખભાળ કરીને આપણે મોટું કરવું હે આપણે દેખો હા કે આપણે સોરો હે ઘરના વર્ણન ભી પ્રકૃતિને પ્રતિ મન લાગે હે ને વે ભી આપણે પ્રકૃતિની સુરક્ષા કરે હે અંજલિ બોન આપણે કહી શકો હા કે અગર આપણે ઘરમાં હર મનકુ એક રોકડું લગાડેગા આપણે સમુદાયમાં હર મનકુ એક રોકડું લગાડેગા તે પ્રકૃતિ હે સુરક્ષિત રહી શકેગા તે ભાઈ બોનો આજે આપણે આ સંકલ્પ લેવો હે કે આપણે સબ એક રોકડું જ નથી લગાડંગા બલ્કી આપણે વણા રોકડું લગાડંગા વેન પ્રતિ આપણે હું જિમ્મેદારી બની રહી આપણે હેતે વેને દેખભાલ કરીને મોટું કરી શકો હા આ સબ દેખીને આપણે કામ કરવું હે
0: હવે મનીષાબોન એની સાથે આપણે દેખો હો કે હરિયાળી અમાવસ્યા હે એ આપણે મેલજોલ વધાવવાનો ભી ટાઈમ હે આપણે દેખો હો કે અણા દાડે આપણે વાગડ ક્ષેત્રમાં રિવાજ છે કે ઘણા ઘરે કોઈ મરી જા તે એ મન કો બેવા જાય હે ને એણને એમ કહે હે કે અણા દુઃખ તકી બાળતે ને રહો ને આવા વારા જે વાર ત્યોહાર હે એણને ઉત્સાહ તકી મનાવો એટલે આપણે દેખી શકો કે આ જે ત્યોહાર હે કે આપણી ખેતી કિસાનીને હાથે હાથે આપણે જે ત્યોહાર હૈ, વાર ત્યોહાર હૈ, પરંપરાગત જે ચીજે હૈ, પરિવારની જે સુખ સમૃદ્ધિની કામના હૈ, ઇન તકી ભી જુડ તકો હૈ. તો આશા કરો હું કે આજે કાર્યક્રમ મેં આપણી બોન તકી જે ભી વાતે રહી હૈ હરિયાલી અમાવસ્યાને લઈને, એ અણાને ગમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હૈ આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું. તો સૂટા તો પડ, પણ સાથે પહેલા હામરી લાયક ઓર ગીત ને મોરે પડો સૂટા.
1: હવે અંજલિ બોન, તો બોનો હામળા ગીત.

0: ભાઈન બોનો અણસ્કી થાતે કાર્યક્રમ ઘુમર ટકી પડા સુટ આપના મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુછાઓ અમને આલી શકો અમારા અણપતા માટે.
1: હવે ભાઈ બોનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9414082643.
0: એની સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી બી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
1: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયને હાથે તાર હુદી રામ રામ રામ રામ.